0: Bejong Longqing Yinqing Li Gong, Kamge Lopchi Li Chen.
1: Bejong Longqing Yinqing Li Gong, Kamge Lopchi Li Chen.
2: Jachewi Sengke Namba, Nganu Bejong Longqing Yinqing Li Gong, Kamge Longqing Je, Sengpa Chichi Li Chen Ge Gengen Longzang Nima Yin. अने लोंडे कोमा गना ला आ तिनी गन जो हिजा जो दे गारे सेना ता संजि बा ग जा द मा हिबा ला जई छानी आ गेवा संग थोनी इनी मा येजे बा आ थोमार गेवा तिनजी चोंबा लन जुबि गे येला भारत गेवा युंदे निन छे बा थामार गेवा जुक दे सेने सय बा ता आ तिनी देयांग थोमार गेवा तिनजी चोंबा लन जुबि गे येला से दिला छेमी बा ता जर्षा छिजे चोंबार तांजा सेने नसी ग या सन जाबो जियो ता ठीक ना नी अनि तेंजी गन छेमी पास या ओदा ठीक करला तनी नचो मा हिबा तनी चिरे अनि थेदा जेलते नचो सैयिक ड्रा खखेजि या बारे न ड्रा तंबो द गारे सेदिल ता नचो पैकेज केचा के जोवा गन न चवी जछा नो दे सुयो बा द गन चिरे थेदा तनी दाट बि युना संता ता सुयो बा दे सो तन जवा गन चिरे ता तेसो ता तेला नचो गोंग खोंदे न हिबा नाई ngatsu pēmī jī ngīn tsēn bā yīn na anī ngātō nī pēkē jī jūy bā yīn na yā nda yītō nī pēkē jī jī bā yīn na yā ndo na yīngā kārūng tō nī pēkē jī yuwa bā wā lā zāyī chā nī anī mīng chāng bā gā rī dāng shā chī gā rī dāng anī cī chē gā rī sāṁ gā tō nī anī chā gā yō rī sī tē yīn dī lā mīng chāng dā shā chī dā cī chē tē sāṁ gā tāk chā cī chē tē sāṁ jī yuwa bā chā tā yāng dā bā jī mā yūng bā yīn na anī yītō dā ngātō kārūng gā chā tē yāng 吃哇 된지지 쇼니 아 아니 다데고 사보지 쳔 마타바다 다데 내랑카바지 쳔 마타바다 다 태송진지 지바야 다 로버지 바 된지기 쇼 마보진 그레스 다다 디정한서 초하고 말 빼마보여 바 된지인들 다 된지지 문중하러 시발라 아니 민장다 샤치다 치치게 나얀데서 아 치치게 조합 뺏은데서 좀 하겠다 아 양다 바지 옹게 바다 같이 보자디요레스 된들 다 대소대 양다 바지 용화 시발라 아 아니 선집바당 당주 나타 다익 다트비 윤데소데 다 하장가다 같이 와차디요 데인들 선다 다스지 윤데소데 야보지 타르심바 삐다보지 양타바이나 아니 양바 짠데마제 데 라랭돌로 야보지 베시 당타바이나 아니 민자나 샤치 더 지적인 주반데소데 요순데소데 아니 모노와지 양다바지 모레스 데 원아데라테니 아니 나토다 이토 강이나야 아니 다테소 소만 시보지 쳇도바 다넬랑 카완 쳇도바 아 다티티니 양다바지 쳇도 바탈라다 게바 쳇버진여 바티니 지지스 데인드르다 선다다 선데 안가조 베게지다 아 쳇자 그러고다 자위기 다티바 다티비 용잉기 젠세야 때리질 투데 바레 티니 니마데 쳇레세 디라 선지바기 유도 다르비 텐지 예나 원한데 시탄가 안가조 텐지 지 리그노나 아리 강고 콘선다 바레세니 도와드니 야바레 데인드르다 시탄가르 소지기 텐지 좀당 좀이나 약 나라 아니 이지 때라양 아 드니 신나 토모와 그 때지다 아 드니 남바 그 토모 많이 바게 때지 이제 니셰 그 데들다 나서 순지 받다 버는 쇠 바이나 자위천이 아니 다리비 그 때지 데들 다리비 때지 데서 때 신나 토모와 그 지니 바이자 아니 데서 그 거지 때지 데서 때 아 아니 토모와 그 지니 잘도 또 받지레스 데네도 받지 데들 내가 나서다 아 희기지기 내가 지차려 봐 아, 이차대발. 드니 스마처리즈 데이터 템 서버자그 아, 선지바그 자드 마조이 담보 아니 자가당 아, 베기닝그 토니 데지진 쳔미바리. 데이더다 자가르지케그 토니 데지진데 베켈 칸데기 토니 이저리오바리 사바이나. 단데라 자가르게토 비아카라나 무라 튼헤 나마스. 다토 베키리지디르다 테저시바레스. 테저르당 덴저르당 아, 자 란손 조바즈 와지테 순요바그나니 테저시 간데 이제는 배가라나 세야데 롱뎀바 무라 세야데 자와 그렇게 세야데 선지바 남아 세야데 히샤와 어 아니 대저시바 어디 되는지 잘 이해를 해서 어단 내소데 저기 고마금 넣는 건저 사히샤지 야 야게베 그더니 내데 카히지 거지더니 산데 다가스 바바 혼세 니고 넣나 아니 가서 말은 마게데다 아 히지더니 다도 뭐 간존데 아 자가게들 배가라나 세야데 베케는 간소 아니 롱뎀바 세니죠 되는지 다 논된 바세디라 선생님만 논히여와 Dik nolo nungten ba hi ba ta kaan lo gogi pari se dir. Ani kasi pa pa peche tani ki ka namgya yana chinyu te. Ani sawar da trepa yana ma sawar goda trepa. Ani jira ngaro zindi kasi la nungten ba asa. Waya desh nungten ba. Tani cawa sunji ba cawa asa yana de la. Cawi chani peche ki ba draga nolo. Tra te ke lul shi ba yana nungten ba cawa sunji ba hi bi cawa de me bar. Ta se te ke lul wang tan ba yana ani cawa asa yana de yo bar. Tindilo, tante tsa yobi wanda tamba yina, tini lew shima yung yenba teso je, yitzan, yima, yana tindabu jiribi jinsen chi, ani tzawar yins. Tini ko sanjipa sagibi jinsen chiri se dilo, ani tenji ndala, ani yungse, kyolo ka sanji yobi jinsen chi, ani tsendita tabar reze war. Wanda ndala sanjipa hibi ka sanji tagibi ka jinsen chiri se na, tante korla, trata rinchen tenja tang, Tini sada penchi ninja gomba te tozi ki mandawa ki hadi yoshi. Chata rinchen tenzhi ki sundan shiba yena, sunji baga yundaga nola, kala sunji ki yuwa jachir tenbi jujayi goni taasi yori. Kala sunji kala sadi lo, ani sajira wa. Tini kala sunji sadi, sajir sunji ki yorwa yi. Naya te, ndiga nola ta jachir goni tenhi yori isi. Tenbi jinsi tela tini jujayi te sunji baga yuwa tenbi ki yun yinba yenza, jujayi tenji goni, Tenji ke minna ya, ane sanji paa se ne tabare se ne, tenji ke njaba jatang jish. Tene, sada penchen ke, ando zo te yungtse ke chani, ane xolo ka sanji, yobi jinsen che tenji tabare se yore. Ta yungtse xolo ka sanji se dilo, zawi chani korang ke xolo ka tangbo, ngaro zon cheje sa nengu zude, ane njuk maari paad ba, ziba yena, sanji bandala, chendo xolo ka sanji sosan taka yo bari, chendo sanji sosan yo bari. Sanji sosan yo na, ta ndela, Sote penche ke chisung hiyo rizay dilo, xolo ka sanji sosun yo pa ka nani, ngo lo jo tini, chije dan zomba tanja la soba, xolo ka sante, ani sanji pa ji yun do jo tomo mayin pa ka cik maris, chije dan zomba tanja dini maris, nda chire zini yun yen pa ka, yen pa dan tomo wa ka tini, chije dan zomba tanja la soba, tenze yin dilo, nda sanji pa korong ka tomo mayin pa ka cik nona, nda zi yo maris, tini dilo, tesan da pa pina, ani yege al kal ni se ni, cik tana ngo zi dini yur mana, Kihi teri dokpa ose ya ke dik barg padala chen donpa xolo ka sanji taktaan duus. Jinsen tela teni dandolo sanji paase ni xolo ka sanji taktaan yobi jinsen chi. Yung ranga tomo mayin ba ke sanji pa hibi ke yung ranga tomo mayin ba ke xolo ka te sanji ka taktaan yobba yinza dala sanji paase ni taba res. Mas kashi ke tela ane ngolin cheche laso ba teso zena sanji sosun zi renwo te sila sanji zamse na tila nriga mandu se ya tenji sato benchen ke tenji sumbari. Ta wenja tela ngansu Sakhi shi gipa chiyo rizu dili. Yungse ke chani tenri taba tela, yinji minji, yani xolo kata tata tsongi bingi ba yon maris. Do kiwa tseten xa dhugu, temi xa nungu nolayan de sun yon bari. Jinsen chiri se dili, pe na, nganzo, nginji jagar ji kipa dhaga zambi ke, teni tenji mambu ji la, yungse ke chani, tsen taba teni mambu yo. Pe na, rikpa dhugji wa se lenda. Tonyo dhanji pa se lenda. Jo, teni peji kipa ke zambi ke, jote jeji wa se. Ndronde ba jini. Deba, jote jechupa. Tene, deba janga chupa. O tene yoris. Wenja yon teso la, pena ripa tuchi wala yena ko, xolo ka tuchi rechi yoris. Tone denchupa la, xolo ka denchi tenge yoris. Jote jechupa la, xolo ka jaje yoris. Deba janga chupa la, xolo ka janga chi ngasun yoris. Tene dila, ko inchi minchi tuchi ta, denchi ta, jashi ta, janga chi tata yengi kumandus. Tene lhasi ki, tene, xolo ka tini ngi ya, lhasun ba yena ya, tene shu yama res. Tene dila, tene sanjipa se yan dila, Tini ngol cheche laso baka xolo ka sambo te ya neba yena ya ko xolo ka sanchi sosun yore. Sanchi sosun yore dilo, ani xolo ka sanchi sosun, sanchi la zanchi yin dilo, mina ya, ani sanchi basa ya tana, tani nga yo mare se ni, tani kibata ka tani sung yore. Tini dilo, ani zawi chani yungse xolo ka ta sanchi la zan yobi jense chi, ani sanchi basa ni, o tani tabare se na, ani ndrigi yore. O tani tabare se na ndrigi yore. Ta te maayin baka chata ki sumba na yin, kali sanchi bi yuwa jashe tuyen bi jeja goni ta se na ya, tani macho ba yo mare. Tien dhili kipa mambo chi ki lun dhini ka te ane nanga ka tsidhi ya yore ma tol ta chi dhin dhin dhin dhin mandi se ni dholen tenri shi gibi goto po te ya nga su shi mugi pare te wen cha ta nga su yang chi tribi doji ka njaton dhe nga chi dhamma bara ka njaton tu di yore nga chi dhamma bara ka njaton santa chi tini njahe jaton pachi wa chi siddh ka lu te ya je ki yore tien dhili nga su ndi ka sila ane siddh ka suma nangi shi pa yina ane yonse ki chani taas ki yore 我那天气了，用水过呢。 Tsenja tene tabala gyeba chio reise na Ani shirapa tenji de zonsa yuji sil Ti ji ju ta shirapa te so ku Yungju duen te la lemu ju pa Ta te la chere ma Nandi mongu ju ma jenyu du tawa Yoma na kaki kaki tala ya Labu ya dro taba La so ba tenje meje pa Yungde la lemu ju pa Ani gyeba yo reise ne Wata tenje kisun ju yo pare Te chere se di la ta Tenji de ji tene Tsenden ke Kole tenje jish yeji jish Tene nyingba te chere se na ndegu nola jagar keto se ya, keto se ya, tene kitsi yo pashe. Tene dhe ta ndegu nola nga rosu jagar keto hibika se la, jagar ji kete kondi hi, nga su hi sambare, jagar ji kiri yega nola lija ji kete eri. Ona ndegu jagar se ya tela, nga su kowa kandiji lengu gundu, sita nginzo kandiji hegu gundu, sewa ina, ta tela, tambo chi chere se dhe luk tambo te, ndoa ga lung te sogo nola, nyeye ni chi tzabaka, varanas yangba chen, Jabi khan trupa tes Sini Ndorna Nyeye tang Tini nichi tang Tsambaka tang Varanas Yambachi Jabi khan sini Ani tronche